0: Kit 98.3 FM, your companion.
1: 부르버 메지데키 버스지 마하칼리 썸머카 따파이 함으로 아프네 로 갈라라 선스크리티 아버 예쁘게 털어마 가리컴
2: 환쟁 저우다리
1: प्रत्येक दिन दिउँसो एक बजेदेखि दुई बजेसम्म मात्र किप्स एफएम 98.3 मेगाहर्जमा